0: 1000 માં 30 હોમ વર્ષભરી રિચાર્જ કરનું હોય તો ઇન્સ્ટન્ટ લકી ડ્રો મારફત 1 મહિના થકી 1 વર્ષ સુધી ફ્રીમાં રહેવાનો અવસર પ્રાપ્ત કરનું હોય.
1: ડીશ હોમ, ખુશીનું કનેક્શન.